એફએમ બેન્ડ 100.2 MHz તે લાઇવ સ્ટ્રીમિંગ જરીએ ન્યૂઝ ઓન એઆઈઆર એપ તે આકાશવાણી દાય પટિયાલા કેન્દ્ર હૈ. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ ક્રિકેટ વિશ્વકપ 2026 દિન માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ તે ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ સ્ટેડિયમ ચ ભારત તે બંગલાદેશ દીયાં ટીમાં વિચારે ખેડી જા રહે મેચ દા સીધા પ્રસારણ તુસી સુનોગે સાડે દિલ્હી કેન્દ્ર તો તે સાડે બાકી દે પ્રોગ્રામ ન્યૂઝ ઓન એઆઈઆર એપ તે ચલદે રહેણગે. ન્યૂઝ ઓન એઆઈઆર એપ તે આકાશવાણી દા એ પટિયાલા કેન્દ્ર હૈ. ਪੇਸ਼ ਕਰ ਰਹੇ ਹਾਂ ਪ੍ਰੋਗਰਾਮ ਸ਼ਾਮ ਸੁਹਾਨੀ. ਇਸ ਲਈ ਕਰਨਾ ਤੁਸੀਂ ਸਾਨੂੰ ਫੋਨ 0175-282-494 ਅਤੇ ਕਰਨੀ ਆਪਣੇ ਗੀਤ ਦੀ ਫਰਮਾਇਸ਼ ਹਿੰਦੀ ਜਾਂ ਪੰਜਾਬੀ ਕੋਈ ਵੀ ਗੀਤ ਸੁਣ ਸਕਦੇ ਹੋ. ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ ਆਗਾਜ਼ ਕਰਦੇ ਹਾਂ ਇਸ ਗੀਤ ਦੇ ਨਾਲ. ਇਹ ਗੀਤ ਹੈ ਫਿਲਮ ਡੌਨ ਚੋਂ, ਆਵਾਜ਼ਾਂ ਨੇ ਅਲੀਸ਼ਾ ਚੁਨਾਏ, ਮਹਾਲਾ ਜ਼ਾਮੀ ਤੇ ਸੋਨੂ ਨਿਗਮ ਦੀਆਂ.